0: આંખો ચાર કરીને બીમાર કરીને મારા ભોળા દિલનો.
1: વાહ વાહ વાહ, એક બિલકુલ અલગ રંગ આ ગયા. જી, ગુજરાતી ગાને હમને સુને. યે જો આખરી દોર થા મુકેશજી કી ગાયકી કા, ઉસમે ઉન્હોને બહોત અલગ અલગ તરહ કે ગાને ગાયે, ચાહે વો ધર્માત્મા હો, ધર્મ કર્મ હો, કભી કભી હો.
2: જી,
1: યે બાદ કે દોર કે જો ગાને હૈ ઉનકે,
2: હા,
1: ઉનમે સે કુછ ગાનો કો યાદ કીજીએ.
2: જૈસે મુક્તિ.
1: હા હા, અરે વાહ વાહ વાહ વાહ, ક્યા બાત.
2: આર ડી બર્મન જી,
1: આર ડી બર્મન કે સાથ બહોત કમ ગાને હૈ ના?
2: હા, 16 ગાને હૈ.
1: હા, એક ફિર કબ મિલોગી ભી હૈ.
2: હા, લેકિન આમતોર સે લોગો કો જો પતા હૈ વૈસે 5 હી ગાને હૈ.
1: અચ્છા,
2: જો 16 ગાને કુલ ગાયે ઉનકે સાથ વૈસે ઉન્હોને.
1: હા હા હા,
2: લેકિન
1: મુક્તિ, સુહાની ચાંદની રાતે.
3: હા,